0: નામી કલાકારમાં સામેલ કરીશ. સમાચાર ડેસ્ક, આકાશવાણી, રાયપુર.
1: તિજનભાઈ કે દાહ સંસ્કાર આજ સંધ્યા દુર્ગ જિલ્લામાં સ્થિત ઉખરગાંવ ગનિયારીમાં પૂરા રાજકીય સન્માન કે સંગ કરેગીસ. ઉખર બાબુ પીલા દિલહરણ પારધીયા ઉનલા મુખાગ્નિ દિન એખર પહેલી પોલીસ ડહાર લે ઉનલા ગાર્ડ ઓફ આનર દેગીસ. અંતિમ સંસ્કારમાં સ્કૂલ શિક્ષામંત્રી ગજેન્દ્ર યાદવ ઔ સાંસદ વિજય બઘેલ સમેત જનપ્રતિનિધિ, પ્રશાસનિક અધિકારી, કલાકાર, સાહિત્ય ઔ ઉખર હજારો પ્રશંસક મન ડબરવત આંખી લે લોકકલા કે એ મહાન વિભૂતિ લા આખરી પ્રણામ કરીન. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ એક જુલાઈ લે વિકસિત ભારત રોજગાર ઔ આજીવિકા ગારંટી મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ સફળતાપૂર્વક સફળ લાગુ હોય ઉપર ખુશિયારી જતઈ હે. શ્રી સિંહ વિડીયો કોન્ફરન્સિંગ કે જરિયા એ મિશન કે અંતર્ગત રાજ્યમન બર 25,000 કરોડ રૂપિયા કે મુખ્ય સહાયતા રાશિ જારી કરીન. શ્રી ચૌહાણ સબો રાજ્ય ઔ કેન્દ્ર શાસિત પ્રદેશ મન કે ગ્રામીણ વિકાસ મંત્રી મન સંગ વીબીજી રામજી યોજના મનલા લાગુ કરે બારીમાં સમીક્ષા ઘલો કરીન. ઓમન કહી કે આજ જારી કરેગે પહેલા કિસ્ત કે ઉદ્દેશ્ય એ તય કરના હે કે રાજ્યમંત્રી પર્યાપ્ત ધનરાશિ હો જેખર લે મજદૂરી કે ભુગતાન 15 દિન કે ભીતરે કરે જા સકે. ઓમન યહુ કહી કે મનરેગા ના લાગુ હોયમાં 3 બછર લે જ્યાદા કે બેરા લગે રહી છે. ફેર વિકસિત ભારત જી રામજી પૂરા દેશમાં સિર્ફ એક દિનમાં લાગુ હોગે હે. શ્રી ચૌહાણ કહી કે વિકસિત ભારત જી રામજી યોજના કે ચલત મજદૂરી દર લા ઔસતન કરીબન 10% બઢાઈ ગઈ હે. રાજ્ય મંત્રીમંડળ કે સદસ્ય મંબર નવા રાયપુર સ્થિત ભારતીય પ્રબંધન સંસ્થાન IIM માં રાખે ગયે 2 દિન વાલે ચિંતન પ્રશિક્ષણ શિબિર કે આજ સમાપન હુઆ થી. એખર પહેલી આજ બિહનિયા મુખ્યમંત્રી વિષ્ણુ દેસાઈ ઔ મંત્રીમંડળ કે સદસ્ય મન યોગાભ્યાસ કરકે સ્વસ્થ ઔ સંતુલિત જીવન કે આરો દિન. એખર સંગે આજ બિહનિયા મુખ્યમંત્રી વિષ્ણુ દેસાઈ ઔ મંત્રીમંડળ કે સદસ્ય મન યોગાભ્યાસ કરકે સ્વસ્થ ઔ સંતુલિત જીવન કે સંદેશ દિન. એખર સંગે સંગ મુખ્યમંત્રી નયા રાયપુર સ્થિત IIM કેમ્પસ માં એક પેડ માં કે ના અભિયાન કે ચલત પૌધા ઘલો લગાઈન. અંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ કે મોકામાં રાયપુર સ્થિત ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં સહકારિતા ક્ષેત્ર કે ચુનૌતી, ઉપલબ્ધિ અવૈયા બેરામાં સંભાવના મન ઉપર કેન્દ્રિત એકઠીન વિશેષ પેનલ ગોઠબાત રાખે ગઈ રહી. કાર્યક્રમ કે શુભારંભ અપેક્ષ બેંક કે પ્રાધિકૃત અધિકારી કેદારનાથ ગુપ્તા, માર્ક ફેડ કે પ્રાધિકૃત અધિકારી શશિકાંત દ્વિવેદી ઔ જિલ્લા સહકારી કેન્દ્રીય બેંક અંબિકાપુર કે અધ્યક્ષ રામકિશુન સિંહ કરીન. છત્તીસગઢી સમાચાર બુલેટિન આપમાન આકાશવાણી રાયપુર લે સુનત હો. અબ આગુ બાળવો બાંચે સમાચાર ડહાર. સ્કૂલ શિક્ષા વિભાગ બતાય હે કે પ્રદેશમાં પહેલી લે આઠવી કક્ષા તક પઢૈયા લૈકા મન બર તૈયાર કરે જાત રેડીમેડ સ્કૂલ ડ્રેસ કે ક્વાલિટી કે 100% જાંચ કરે બાદ હી સ્કૂલ મનમાં પઠવાઈ જાત હે. રાજ્ય હાથકરઘા વિકાસ ઔ વિપણન સહકારી સંઘ કે મુતાબિક સ્કૂલ ડ્રેસના સ્થાનીય બુનકર ઔ મહિલા સ્વ સહાયતા સમૂહ કે માધ્યમ લે તૈયાર કરે જાત હે. બસ્તર, સરગુજા ઔ બિલાસપુર સંભાગમાં એ સ્કૂલ ડ્રેસ કે સપ્લાઈ પૂરા હોગે હે. ફેર આની ક્ષેત્રમાં એ કામ ચલત હે. સ્કૂલ શિક્ષા વિભાગ સ્પષ્ટ કરે હે કે ક્વાલિટી યા સાઇઝ સંબંધી શિકાયત મિલે ઉપર સ્કૂલ ડ્રેસ લા તુરતે બદલે જાહી. સુરજપુર જિલ્લામાં આજ એકઠીન ખદાનમાં ચટ્ટાન ધસકે લે 2 જીન મજદૂર મન કે મૌત હોગે. મિલે જાણકારી મુતાબિક જિલ્લા કે લાંચી ગાંવ તીર કે ખદાનમાં મજદૂર મન ખોદત રહીન તભે હુરહા ખદાન કે ચટ્ટાન ધસક ગઈ જેખર લે 2 જીન મજદૂર મલબામાં દબગીસ. ઘટના કે સૂચના મિલતે સાઠ પોલીસ ઔ પ્રશાસન કે ટીમ મૌકા જગામાં પહોંચ કે રેસ્ક્યુ ઓપરેશન ચલાઈસ. ઇહા લે દુનો મજદૂર કે લાશ લા બહાર નિકાલી ગીસ. પોલીસ મામલા કે જાંચ કરત હે. અવા પેસી મોસમ કે હાલ. મોસમ વિભાગ અવૈયા 24 ઘંટા કે દૌરાન મધ્ય ઔ દક્ષિણ છત્તીસગઢ કે કોનો કોનો જગામાં જોરદારહા વર્ષા હોય કે ચેતવણી દે હે. ઉહે એબેરા ઉત્તર પશ્ચિમ બંગાળ ઔ ઓડિશા કે ઉપર એકઠીન ચક્રવાતી ઘેરા બને કે સ્થિતિ પ્રદેશમાં વર્ષા હોયલા ધરલે હે. આજ બિહનિયા છલે રાજધાની રાયપુર સમેત પ્રદેશ કે કતકુન જગામાં ગરજે ચમકઈ કે સંગે પાણી ગીરે કે ખબર હે. નારાયણપુર જિલ્લા કે છેરીબેડા એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલય કે ટીમ રાજસ્થાન કે ઉદયપુરમાં રાખે ગઈ જુનિયર રાષ્ટ્રીય યુવા સંસદ પ્રતિયોગિતામાં ઉપવિજેતા કે સ્થાન હાંસિલ કરી હે. એ વિદ્યાલય કે 8 જીન નોની બાબુ કે ચુનાઈ નેશનલ બર હોય હે. છત્તીસગઢના ખરીફ સીઝન બર 46,500 મેટ્રિક ટન ઉપરાહાર DAP ખાતું આબંટિત કરી ગઈ હે. મુખ્યમંત્રી વિષ્ણુ દેસાઈ એખર બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઔ કેન્દ્રીય ઉર્વરક મંત્રી JP નડ્ડા બર આભાર જતઈ હે. આખીરમાં પ્રમુખ સમાચાર એક ઘઉં ફેર. छत्तीसगढ़ की नामी पंडवानी गायिका और पद्म विभूषण डॉक्टर तीजन बाई के निधन। राष्ट्रपति, प्रधानमंत्री